દાડી બાપે ફિકર પડેલા 12 વર્ષ 18 વર્ષ વાસુદેવ દેવકાર સગાઈ કરનાર સગાઈ કૃષ્ણ ભગવાન જન્મે નારાયણ કલાકુ મારે વાળો કોઈ મળે નહીં કરતા કંસ રાજા મને વિચાર કરેલા વિચાર કરે

0: રાજાના કંસ રાજાને ફિકર પડેલા વાસુદેવ દેવકારો વાયા વેગો
1: બાદમાં
0: ઘરે ના આવગે ઘરે ના આવગે દનેતી દન હોટો પડેલા જના સત ધાતુ પુતળા પિંડ કેર દેવકીર ગર્ભે માં આવગો દને દન ભીતે લાગ ભીતે.